0: નમસ્કાર, એ આકાશવાણીએ હું તુસી સરબજીત કૌર, તો પ્રાદેશિક ખબરાં સુનો. સંસદની જનતક પરીક્ષામાં અનુચિત સાધનાથી રોકથામ શોધ બિલ 2026 રાજ્યસભા વલ્લો કલ મંજૂરી દીધે જાણનાર પાસ કર દીતા હૈ. બિલને બુધવારનું લોકસભાને પાસ કર દીતા સી. એસ કાનૂન વિચ કઈ અહેમ પ્રબંધ શામિલ હૈ, જેના વિચ 10 સાલ તક ની કેદ, 10 કરોડ રૂપિયે તક દા જુર્માના અને દોષી ઠહેરાય કે અપરાધીયાં દીયાં જાયદાદાનું જપ્ત કરન વર્ગીયાં સખ્ત સજાવાં શામિલ ને. રાજસભા વિચ બિલ તે ચર્ચા દા જવાબ દિંદે હોય અમલે તે પ્રધાનમંત્રી દે દફતર ચ રાજમંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંઘ ને કહ્યા કે મુદ્દા ભારત દે હર નાગરિક નું છોંદા હૈ અને ઇસ દેશ દે હર નાગરિક નાલ ઇસ દા સંબંધ હૈ.
1: प्रधानमंत्री मोदी ने बिना समय गवाए घोषणा की है कि छात्रों के भविष्य को खतरे में डालने की अनुमति नहीं दी जाएगी, इसलिए वर्ष 2024 के अधिनियम में संशोधन करने वाला यह विधेयक लाया जा रहा है ताकि इसे अधिक कठोर और प्रभावी बनाया जा सके. यदि इसमें सुधार के लिए कोई सुझाव होंगे तो मैं उनका स्वागत करता हूँ और उन पर विचार करूँगा.
0: રાષ્ટ્ર આજ આપણે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમસિંહનું ઉના તે 87મી શહીદી દિહાડી થી શ્રદ્ધાંજલિ ભેટ કરી હૈ. ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન HSRA નાલ સંબંધિત શહીદ ઉધમસિંહ ને 1919 વિચ અમૃતસર વિચ હોય જલિયાવાલા બાગ કતલેઆમ દા બદલા લેણ લઈ 13 માર્ચ 1940 નું બરતાવી હુકુમત દે પંજાબ દે સાબકા લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ ડાયર નું દી હત્યા કર દીધી સી. જલિયાવાલા બાગ કતલેઆમ દી પરેશાન કરન વાલી યાદ ઉના નું ઉદો તક સતાઉંદી રહી જદો તક ઉના લંડન દે કેક્સટન હોલ વિચ માઇકલ ઓ ડાયર નું ગોલી માર કે બદલા નહીં લે લિયા. હિરાસત વિચ રહેંદે હોય ઉના રામ મોહમ્મદ સિંઘ આઝાદ ના દી વર્તો કીધી જો ભારત દે તિન પ્રમુખ ધર્મા તે બસ્તીવાદી વિરોધી ભાવના નું દર્શાવદા હૈ. 1940 વિચ આજ દે હી દિન ઉના નું કતલ દા દોષી ઠરાયા ગયા સી અતે ફાંસી દીતી ગઈ સી. ઇસ મહાન ક્રાંતિકારી દી શહાદત દી યાદ વિચ પંજાબ ચ સંગરૂર તે સુનામ વિચ ઉના દે જન્મ સ્થાન તે એક રાજપદરી સમાગમ કરાયા ગયા જિથે મુખ મંત્રી ભગવંત સિંઘ માન તે હોરના ને ઉના નું શ્રદ્ધાંજલિ ભેટ કીતી. હરિયાણા સરકાર વલ્લો વી અજ સનોર વિચ એક સમાગમ કરવાયા ગયા જિથે મુખ મંત્રી નાયબ સિંઘ સડે ને શહીદ ઉધમ સિંઘ નું શ્રદ્ધાંજલિ ભેટ કીતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને વી અજ ઇનકલાબી શહીદ